0: વખત 8-15 દાડામાં આપણે બીજા વખત મેં બી સાટકો સાટાવા વાળું કામ બી કરવું પડે, તો એનું બી ધ્યાન રાખીએ કે ના ભાઈ અગલી દવાઈ વગેરે સાટી રહો તો અગલી કેટલી દાડામાં આપણને સાટવાનું કામ કરવું તો કહે, તો એ જ ધ્યાન રહેગા તો આપણને કોઈ બી તરહનું નુકસાન નહીં થાય. આપણે ફળ સબ્જી વગેરે બી ભાઈ એનો રોપ વગેરે બી ખૂબ લગાડે તો કહે, કેમકે બારિશના મોસમમાં આપણે જેટલા બી પેડ પૌધા વગેરે લગાડો એનમાં આપણને મહેનત કમ લાગે, સિંચાઈ વગેરેને બી જરૂર નહીં પડે ને અચ્છી આપણે બળવાર મળી જાય, તો એનું બી ધ્યાન રાખીએ કે જે બી આપણે પૌધા વગેરે લગાડે તો કહીં રોપ વગેરે તૈયાર કરીને લગાડે તો કહીં તેનમાં કોઈ કીટ વગેરે તો નથી થઈ રહ્યું, પૌધો કોઈ ખરાબ તો નથી થઈ રહ્યો, કેમકે એનું બી આપણે ધ્યાન રાખાંગા તો બઢિયા રહેગા. કોઈ બી રોપ વાળો પૌધો વગેરે એક ખરાબ હોગા તો આપણી પૂરી ફસલને બી નુકસાન થઈ શકે, એટલે એની ધ્યાન રાખીને એને પૌધાને અલગ કરી દે ને જે આપણે અનુસાર દવાઈનો ઉપયોગ કરવો પડે એનું કરાંગા તો બઢિયા રહેગા. એના હાથે હાથે આપણે ત્યાં ખેતીવાડી કરવા વાળા કિસાન ભાઈ બહેને તો હંમેશા દેખો ખેતીવાડી હે પશુધન હે ને આપણે હે, તો આપણને હર વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ મોસમ બદલાઈ રહ્યો આપણે ફસલ વગેરે માટે બી નુકસાન થઈ શકે, એમને આપણે સ્વાસ્થ્ય માટે બી નુકસાન થઈ શકે, આપણે પશુધન અબોલો જીવ એનું બી વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કેમકે આપણે આના ટાઈમમાં તો શરદી જુખામ બુખાર વગેરે હર ઘર ઘરમાં બીમાર વગેરે ખૂબ પડી રહેતા કહીં, પર આપણને ખાસ કરીને સાફ સફાઈ રહેવા કરવાનું ખૂબ ધ્યાન રાખવું હોય, માખમ મસરતી બી વિશેષ ધ્યાન રાખવું હોય, હવાર હાંજને ટાઈમ માટે ધૂણી વગેરે કરી દંગા તો જે માખમ મસરહી એ બી નહીં રહેગા, ને આપણને સાફ સફાઈ તો વિશેષ ધ્યાન રાખીને કામકાજ કરવું હોય, કેમકે સ્વાસ્થ્ય અચ્છું હોય તો સબ કામકાજ અચ્છું હોય, ને સ્વાસ્થ્ય આપણે ઠીક નહીં રહેગા તો આપણે જે ઘરની આજીવિકા અને આમદની હે એ બી આપણને ડગમગાઈ જાયગા. એટલે કામકાજને હાથે કિસાન ભાઈ અને બહેને નિસ કેવું હોય કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ, આપણું ધ્યાન રાખીએ, આપણે પશુધનનું ધ્યાન રાખીએ ને આપણે ખેતીવાડીનું ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા. ભાઈ અને બહેને દેખો વાત તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડા ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: श्रोताओं अभी आप सुन रहे थे खेती नी बात. इस कार्यक्रम के अंतर्गत आज हमारे किसान भाइयों ने सुना खरपतवार नियंत्रण एवं पशुओं की देखभाल के विषय में सामान्य जानकारी. एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है. सवेरे के 6:50 हुए हैं. प्रस्तुत है आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम सुनेंगे उदय सिंह डामोर और साथी कलाकारों के गाए लोक भजन.